0: और आपका धन्यवाद करना चाहेंगे कि आप हमारे कार्यक्रम से जुड़े और आपका कीमती समय आपने हमें दिया।
1: आपका और वागड़ रेडियो का बहुत बहुत धन्यवाद।
0: બાઈન બોનો જેમ કે આપણે આપણે વેસ્ટમાં મનીષજી સર જોડ્યો તક હતો ને એણે આપણાને ઘણી અચલ તરીકા થકી ઘણા કાની વાતે બતાડી હૈ। આશા કરા હો કે આ હંગરી વાતે આપને ગમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હૈ આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું। તો સૂટા તો પડા પણ સાથે પહેલા હામરી લાય કર કે તમારે પડા સૂટા।

ભાઈ બનુ અણસગી ખાતે કાર્યક્રમ ખેતીવાડી થકી પડસુટ આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુછાવ અમને આલી શકો અમારા અણપ પતા માટે અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હૈ 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણપ ફોન નંબર માટે અમારો ફોન નંબર હૈ 9460005122

ભાઈ બનુ ગીત તો આયુષ્ય પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હ અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ભાઈ બનુ ગીત કે પહેલા આપને વિશે બતાડું તું કે આજે આપણે વાતચીત કરવા

બહેન બોનો અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી થકી પડો સુટા આપને અમારું આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુછાવ અમને આલી શકો અમારા અણા પતા માટે અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 એફએમ મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234 તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષયને હાથે તારુદી રામ રામ રામ રામ

આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેવી હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય? નાના અંજલિ બુન, હું થાગા? અરે જાગૃતિ બુન, આપણી જે નદીએ હે એ હુકી જાયંગા. ખેતર

સેહત નું રાજ હું હે બોન અસલ આદત ને સહી ખુરાક હે બોન જિંદગી પર બાત ની શરૂઆત પાણી થકી કરું થોડું સુ વ્યાયામ ને તાત્કાળી ની જીવન જીવા ફળ સબ્જી રોજે ખા બીમારી ને દૂર ભગાવા જંક ફૂડ થકી દૂર રહ નીંદર પૂરી લ ને ખુશ રહ હોવે સેહત હે અસલી ધન આપણું આ જીવન નો સહારો હે આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા હોવે સ્વસ્થ રહો ખુશ રહો કેમકે આ છે સેહત નું અસલી રાજ વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત